અને એ આરવ ગણેશ, કાશીનાથ, ચંદ્રકલા, સંગીતા મિસ્કીન, આરોહી, પ્રિયાંશી સોની, વિદર્ભ શ્રોતા ક્લબ જલગાંવ જંક્શનસે, દિનેશ કાલે, વંદના કાલે, આદેશ કુમાર કાલે, પ્રોફેસર વસુધા વજ્રસેન, બાગપત ઉત્તર પ્રદેશ સે, સંજય ઢીંગિયા ઓર નમન ઢીંગિયા. ઇસી ગીત કો સુનના ચાહા હૈ પદમપુરા જિલ્લા શ્રીગંગાનગર રાજસ્થાન સે મેહર અરોડા, મમતા અરોડા, કીર્તિ અરોડા, ભૂમિકા અરોડા, ગ્રામ સિદમા બાજારપારા, જિલ્લા બલરામપુર સે ધનેશ્વર નિષાદ, દીપિકા નિષાદ, શિવાંશ, રામ ભરોસ પેકરા, નરેશ સિંહ ઓર દેવીગંજ રોડ અંબિકાપુર સે રાજકુમાર નેભવાની, સંગીતા આકાશ, આયુષી સાગર, યશી હની, પૂજા સીતા ઓર પરિવાર કે સભી સદસ્ય, યવતમાલ મહારાષ્ટ્ર સે સંતોષ ખડસે ઓર વિનોદ ખડસે, મુંડા ટોલા ડોંડી લોહારા જિલ્લા બાલોદ સે ડોમેન નેતા ગંગેશ્વરી, ચંચલ કામેશ ઓર માહિર નેતા, તતરંગી સે ભાગવત વર્મા, શાંતિ દેવી, લીલાવતી, વિનીતા વર્મા, રુદ્ર વર્મા, અમરાવતી મહારાષ્ટ્ર સે. ઇસી ગીત કો સુનને કે લિયે હમે પોસ્ટ કિયા હૈ સઈદ ભાઈ, સુફિયાન, અનસ, આયઝા ઓર સરોજ ચોક અમરાવતી સે, કમરોલા ઠેકેદાર નસીમ બેગમ, આયશા ખાન હાદિયા, ટેગોર ગાર્ડન નઈ દિલ્હી સે રવિન્દ્ર સિંહ છાબડા, ઓર ચરોદા બાર નવાપારા જિલ્લા બલૌદા બાજાર સે નંદકુમાર ઠાકુર, પ્રમિલા ખુશ્બુ ઓર જ્યોતિ ઠાકુર, ગ્રામ પંચાયત સિર કોતંગા મહાદેવપારા, પોસ્ટ લહપટરા સરગુજા સે યોગેશ કુમાર રાજવાડે, શ્યામ રાજવાડે, ફરમાન રાજવાડે, લલ્લુ બલ્લુ, ઘનુ, અમિત કુમાર, અભિજીત, ગોવિંદ, તરુણ, સકલરામ, પ્રિયાંશુ, રાજકુમારી, નેહા, નાયરા, સમાયરા, ખુશી, સૌમ્યા, ઉમેશ્વરી, મુનિભાઈ, સોનમતી, માયા રાજવાડે, સિમરન રાજવાડે ઓર નરગોડા છત્તીસગઢ સે મહારાજ, કીર્તનપુરી ગોસ્વામી, લક્ષ્મીદેવી ગોસ્વામી, જોગેશપુરી, ટ્વિંકલ ડિમ્પલ, મીનાક્ષી, નિશા, તુલસી ઓર દિશા ગોસ્વામી. ઇસી ગીત કો સુનના ચાહા હૈ જ્યોતિનગર નોખા રાજસ્થાન સે પુખરાજ બડગુજર, કૈલાશ મિસ્ત્રી, ગોર્ધન ધરા, ઘનશ્યામ ભાર્ગવ, બાબુ ગૌરી ઓર હસન સિક્કા, ગ્રામ રાજાપુર જિલ્લા સૂરજપુર સે ખેલસાય મરકામ, નયન પ્રકાશ મરકામ, શારદા, લકી, સીતારામ મરકામ, સિતંબર મરકામ ઓર અમરનાથ, મંગલમૂર્તિ, રોશન રાજવાડે, પાંડ્યરામ રાજવાડે, નૂરસાય રાજવાડે, હીરાલાલ, પ્રજાપતિ, કવિતા મરકામ ઓર આરતી. તો આઈએ આપ સભી કી પસંદ પર સુનતે હૈ ફિલ્મ ડોન કા ગીત.